નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જે અહીં ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે ગુરુવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 1 ઓક્ટોબર અને ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:45 સુધી. તો શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ ને, કોઈ પણ અપેક્ષા વગર હંમેશા બધાનો સારું કરવાનો પ્રયત્ન કરવો, કારણ કે કોઈએ કહ્યું છે ને કે જે લોકો ફૂલ વેચે છે ને તેના હાથમાં ફૂલની સુગંધ રહી જાય છે. તો ચાલો એક સુંદર મજાનો એક ગરબો લઈ લઈએ તમારા માટે.

શું તો કહેવાય છે ને કે ભાઈ એક જ નિયમ પર જિંદગી જીવજો, જેની સાથે લાગણી રાખો ને એને ક્યારેય અંધારામાં ના રાખતા. જ્યારે તમે એક જ નિયમ પર લાઈફ જીવો છો ને, જે વ્યક્તિની સાથે અને જે વ્યક્તિ સાથે જીવો છો એને કોઈ દિવસ પણ અંધારામાં ના રાખતા. તો ચાલો એક સુંદર મજાનો આગલો ગરબો લઈ લઈએ, ફરીથી અપુ વાસના અવાજમાં લેવામાં આવેલો.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતાં કરતાં આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મને આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.